0: શ્રોતેઓ ધર્મવીર છત્રપતિ સંભાજી મહારાજ જયંતિ નિમિત્તે લઘુભાષણ આપણે એકલત લેખન અને નિવેદન હોતો જયશ્રી ફડણીસ યાંચ. દિનવિશેષ હા કાર્યક્રમ આકાશવાણીચ્યા યવતમાળ કેન્દ્રાવરૂન પ્રસારિત કરણ્યાત આલા.
1: મહાજન કોલેજ યવતમાળ ઇથં નર્સિંગ, એએનએમ આણી જીએનએમ. મહાજન કોલેજ મધ્ય 11th-12th આર્ટ્સ, કોમર્સ આણી સાયન્સ,
2: બીએ, બીકોમ, બીએસસી ની નર્સિંગ કરણ્યાચી સંધી દેખીલ યવતમાળ.
1: સર્વ સુવિધાની પરિપૂર્ણ મહાજન કોલેજ, આરણી રોડ, યવતમાળ.
3: નેક માન્યતા પ્રાપ્ત.
2: સંપર્ક ગજાનન સમૃદ્ધવાર સર, 95274-28472.